રવિન્દ્ર ઠાકોરે ગાય એસી લોકગીતો સાથે શ્રોતાઓ આજ તો કાર્યક્રમ રહ વક્ત ગાઓ કાર્યક્રમ રહ આનંદ આઈને આવે બુદ્ધે તું એસી વખતે તો લો શકો આજ દેવિન્દ્ર શર્મા દીપોરી શીલુખે દેવ જાજત બાદે શૂન્યવાળે ખે.

તોગલોદોય પેશમાં થો તો કી મી બેલગાડ્યું યુગાની અંતરિક્ષો યુગાર પીજીલ જીતો એનો ડ્રાફી મીએ એનો દેશ નોએસગી વિજ્ઞાનો ઝગમગ ખાઈ દોય આઈનને ચેગી કેતો ભત્તે ધ્યાડા ઇચ્છ ઘડેમાં શુભી મી ગા પાઉછો તો કી મી કુરમાના હેનર તોક ધોણ રાંગી પીજીલદાની આર્તિક ચીને થાલકા કીર જખાન રહેંદુ ગુડીમાં હિન્દી હિન્દુ પેરી ફો ખાની ખાની કેશ જોશું છેરી કુજી આગર હેન્જી ધ્યા અમાલા રીન સહિત હેનર હિન્દુએ બણાશે રીંઝાટુ બાંગરી પૂરી તરફ ફસે ગયોની જીલસા યોની તે સાધીરે દીએ વિજ્ઞાનો બજા જે કુરમાં તેયા પાઠી પાઠી આઉં પરમાણુ પરીક્ષણા શુરુત દો જિલ્લા સંસારો ભત્તે મીર બે લસિતા દો પર હેલ્લે ગપ્પા દી કી ભાઈ ધ્યાં છો ઇફો કમીર શું જિલ્લા હિન્દી ચેસા કે ભાઈ વિજ્ઞાને હિન્દુ જિંદગી હર પાઠી સુખી બનાગ દો હિન્દુ શ્રીમી મેં શું જરૂર તરછાના ખમ્મે શ્વા લ્વા રોડીએ ઘરબારો ગપ્પા વિજ્ઞાનો દલતે પૂરે શુજીલ જીતો લેઝી રૂઠે રૂઠે ખમ્મેશ જોઈરી જૈરી હિન્દી રૂઠે રૂઠે બગદારે બ્રેરી હિન્દી પક્કા ઘરબાર ખોસાતો તો દીએ કોન કે ભાઈ ધ્યાં ખાની હિન્દી વિજ્ઞાન હિન્દુ થાલજી ઇચ જરૂરત ચેસા ગલગપ્પા શુઆ લહદો આઈ ફીગી પ્રોગ્રામ બીજા તો રેરુન હેન્જી સુખદાસુ સક્સી દિગીત.